0: સાત્યાઓ અવાર આપણાને સુન્યો બહુત હી પ્યારો લોક ગીત કાના તારી બાટ। સાત્યાઓ આપણે જો વાત કરી રહ્યા હતા કે મોસમ ઓર ફસલ સુરક્ષા, તો અવાર જો મોસમ છે વો બરસાત કો છે ઓર બરસાત મેં આપણે હર તરહ કી સાવધાનિયા રાખની છે આવશ્યક છે। જે પ્રકાર સે આપણ આપનો સ્વાસ્થ્ય કો ધ્યાન રાખા, આપણા પશુઓ કો ધ્યાન રાખા, તો એસા સબકો આપણે ધ્યાન રાખણો છે આવશ્યક છે। ઓર આપણ જો પશુઓ કો ધ્યાન રાખા તો જૈસા આપણે જો દુધારુ પશુઓ ભી રહેવે ઓર જી કો આપણે સારી સબ તરહ સે ધ્યાન રાખણો છે આવે, ક્યોંકિ જો આપણે દુધારુ પશુ હોય વામે કઈ તરહ કી બીમારિયાં હોવા કો ડર રહેવે છે। તો આજ આપણ જો આપણા કિસાન ભાઈઓ કે લિયે જાણકારી લેકે આયા છે વા ભી યહી છે કે દુધારુ પશુઓમાં હોવા વાલી બીમારિયાં ઓર ટીકાકરણ ઓર અણી જાણકારી દે રહ્યા હે ડાક્ટર પુષ્પા રજવાનિયા જી, વરિષ્ઠ પશુ ચિકિત્સા અધિકારી ઝલાવાડ સે। તો આપણ આપણા કિસાન ભાઈઓ કે તાઈ સુનાવા યા બહુત બઢિયા જાણકારી। સાથીઓ રામ રામ। આજ આપણ કાર્યક્રમ મેં વાત કરાંગા કે દુધારુ પશુઓ મેં હોને વાલી બીમારિયાં ઓર ટીકાકરણ। આજ આપણે આની વિષય પર જાણકારી દેગા ડાક્ટર પુષ્પા રજવાનિયા જી, વરિષ્ઠ પશુ ચિકિત્સા અધિકારી ઝલાવાડ સે। મેમ આપકા કાર્યક્રમ મેં બહુત બહુત સ્વાગત। રામ રામ સા।
1: રામ રામ સા।
0: જૈસા બરસાત કા જો મોસમ ચલ રહા હૈ તો હમારે જો દુધારુ પશુ હૈ ઇનમે હોને વાલી બીમારિયાં કોન કોન સી હૈ?
1: દુધારુ પશુઓ મેં બહુ સારી બીમારિયાં હોતી હૈ। સબસે પહેલી બીમારી હોતી હૈ ખુરપકા મુંહ પકા રોગ, જૈસા કી નામ સી પતા ચલ રહા હૈ। ઇસમેં ક્યા હોતા હૈ ખુર મેં ઓર મુંહ મેં છાલે હો જાતે હૈ ઓર થન પર ભી છાલે હો જાતે હૈ। યે છાલે ફૂટ જાતે હૈ ઓર ફિર ઘાવ બન જાતે હૈ। યે સર્દીઓં કી બીમારી હૈ વૈસે। ઓર ઇસમેં ક્યા હોતા હૈ કે અગર મુંહ મેં છાલે હો જાતે હૈ તો પશુ જાગ ગિરતી લાર ગિરતી હૈ ઓર પેર મેં છાલે હો જાતે હૈ તો પશુ લંગડા કે ચલતા હૈ। યે વૈસે છૂત કી બીમારી હૈ। તો જબ યે બીમારી

સાથે હું અવાર આપણાને સુન્યું બહુ પ્યારો લોકગીત ફિક્કો લાગે પ્રેમ વિના પકવાન ઓર આજ આપણે જો પાટણ જો મંડી છે વાં મેં વાં ફસલા કા ભાવ એ પ્રકાર રહ્યા છે કે ગેહું કા ભાવ રહ્યા આજ 2350 રૂપિયા સે લેકે 2580 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સરસો કા ભાવ રહ્યા 6700 રૂપિયા સે લેકે 7200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચના કા ભાવ રહ્યા 4900 રૂપિયા સે લેકે 5350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સોયાબીન કા ભાવ રહ્યા 6000 રૂપિયા સે લેકે 6841 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ધનિયા કા ભાવ રહ્યા 9000 રૂપિયા સે લેકે 15300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મેથી કા ભાવ રહ્યા 5500 રૂપિયા સે લેકે 6300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અલસી કા ભાવ રહ્યા 8200 રૂપિયા સે લેકે 8900 રૂપિયા કલોંજી કા ભાવ રહ્યા 10000 રૂપિયા સે લેકે 17600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઓર ચિયા સેટ કા ભાવ રહ્યા 13000 રૂપિયા સે લેકે 19000 રૂપિયા ઓર મસૂર કા ભાવ રહ્યા 6000 રૂપિયા સે લેકે 8000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સાથે હું પાટણ મંડી કા ભાવ એ પ્રકાર સે થાય ઓર આપણે જો કાર્યક્રમ કો જો ટેમ છે ઓ ભી પૂરો હોવા વાળો છે તો આપણ જો આપણા કિસાન સાથી છે તો આપણ વાસે લ્યા આજ્ઞા રામ રામ સા